0: çok açık açık.
1: İlmi nurun hittan aro kuruva deduniyege vajverikama magu dakkade.
2: Tulaheo futunteri ufaver dirulmaka rasta fahikotte.
1: Ummidu akoddi ekaniverikam filuade.
2: Divehrajjege adu.
1: Engha 4149 kilohertz medium wave.
2: Adiha 9 megahertz FM band.
3: So na abuna mage de amin na ki pisar jehipati be de miun ekon ko des chemo tere wani mahi wani de raho metere asana ekan e wago te ke cheti koditi ruli kam sandan ne ten mewa ya tarukari ya darukhana ya adi riti wa samana de macche nara rehera badige samana mibuni zaza tu ge tawaya tatta blender taka microwave to siwan urala pa ko meka vyapari koldan enne pase ha shopping mall chemo ulmal open bidama razi school ka phone haten nu en hatare sume sume
4: ગેસ ફુલી બાવે દબર જાફા વાણમા કેસ લીક વેદાને
5: ઉંદુના ગુલાફાવા ગેસ હોડી મુરણ વેફા વાણમા કેસ લીક વેદાને
4: ગેસ ઉંદુનુગે ગોબ રંગળ બંધુનુ કુરાણમા કેસ લીક વેદાને
5: ફરવા કુડકો દૂકોલ લેવે કુડકુડ કમેગે સબબુમ વેસ હીનુ કુરાવરગે બોડુ હાદિસા આય હિંગા ફણ